0: મેઘ ધનુ અંદર ના હોય કદી જંગુ, ફિર સે કહેતા હું, મેઘ ધનુ અંદર ના હોય કદી જંગુ, આગે બોલતા હું, સુંદરતા કાજ બન્યા વિવિધ રંગો, ફિર સે સુનિયે, સુંદરતા કાજ બન્યા વિવિધ રંગો, યહાં પર ગાના સમાપ્ત હોતા હૈ, ફિર સે મેં એક વખત પઢ જાતા હું, આપ પૂરા ચેક કર લીજિયેગા. ગુજરાતી ગીત આકાશ ગંગા સૂર્ય ચંદ્ર તારા સંધ્યા ઉષા કોઈ ના નથી, કોની ભૂમિ કોની નદી કોની સાગર ધારા, ભેદ કેવલ શબ્દ અમારા ને તમારા, એજ હાસ્ય એજ રુદન આશ એ નિરાશા, એજ માનવ ઉર્મિ પણ ભિન્ન ભાષા, મેઘધનુ અંદર ના હોય કદી જંગો, સુંદરતા કાજ બન્યા વિવિધ રંગો.
1: અબ શ્રી કાનુ ઘોષ ઇસ ગીત કી ધૂન તુમકો સિખાયેંગે.
2: યે ગીત મેં ઓર મેરે સાથી શ્રી ફારૂક પહેલે ગાકર સુનાયેંગે, વૈસે હી તુમ સબ ગાઓગે. સુનો.